0: சதாய் வினாடி தி சதாய் வெலாவ வஹலத்தினதே மென்ன மேம எகா கலு கபுடா சுது வெனதுரு
1: மால் கஹே தல்லனதுரு இடாசே
0: இதுருக்கு தன்னே
1: இதுருக்கு மது கர
0: ஹரி ஏக அபி கதாவ இத்தனை இவர கரமு கே சமாரியோ தின கொட தூர எதகிர யண்டு ஒன்னே
1: அமாரி வெட்னார்
0: ஓயா தக்கலா தீனவத දැන් කවදාහරි දවසක දම්පාට සත්තු
1: සමනලියෝ ඉන්නව නේද
0: දම්පාට සමනලියෝ නේ
1: දැන් මික්ස් වෙච්ච එකක්
0: නෑ
1: නේද එහෙනම් නෑ දැකලා
0: ලෝකේ දම්පාට සත්තු නෑ දම්පාට සිංහයෝ
1: නෑ
0: දම්පාට වලස්සු
1: නෑ නෑ
0: දම්පාට ලේන්නු
1: නෑ
0: දම්පාට කුරුල්ලු
1: නෑ
0: දම්පාට සත්තු නෑ
1: නෑ
0: ලෝකේ දුර්ලභම පාට නිල් පාට කියලා ගොඩක් අය කිව්වට ඇත්තටම සබාධර්මයේ තියෙන දුර්ලභම පාට තමයි දම්පාට. සබාධහම සතුන්ට පාට දෙන්න අමුතු ට්‍රික්ස් ජාති පාවිච්චි කරනවා. හැබැයි දම්පාට හදාගන්න